બહેનો, શ્રાવણ નામ સુનતાએ મનને વો હર્યો ભર્યો ઉજ્જે. રિમઝિમ બરખા ઓર દેખો માટી ગી સોંધી ખુશ્બુ, પેડા પર પડતા હિંડા, હરિયાળી ગી ચાદર, અર લોકગીતા ગી મધુર ગુંજ. બહેણા ગો જીકો હરિયાલો શિંગાર હૈ, એ સબ મિલગી સાવણ ને ખાસ બનાવે. આપણે રાજસ્થાન મેં તો દેખો બહેણો એક કહાવત ભી હૈ કે સાવણ આયો સુખ સમૃદ્ધિ લ્યાયો. સાવણ કેવલ બહેણો બરસાત કે મહિને ની નહીં કહીજે, ઓ પ્રેમ અપનાયત આસ્થા ઓર લોક સંસ્કૃતિ ગો ઉત્સવ હૈ. બહેણો, સાવણ કે મહિને મેં દેખો તીજ, નાગ પંચમી, રક્ષાબંધન જીસા દે પાવન ઓર ખુશિયા સુ ભરેડા પરવ આવે. ગાવાં મેં દેખો ઝૂલા પડજે, જીકી બહેણા હૈ બે પારંપરિક પહેનાવો પહેરે, હાથા મેં મિંદડલી લગાવે, ઓર કે એક મંગળ ગીત ગાવે. ઓ રીત રિવાજ કેવલ પરંપરા નહીં, ઓ પરિવારાને જોડનગી એક ડોર હૈ. સાવણ કિસાના ખાતર ભી દેખો ઉમીદાં ગો મહિનો હોવે. સમય પર દેખો બરસાત હોવે તો ખેત ખલિયાન લહેરાવે, પશુધન ભી દેખો ખુશ હોજે, ઓર ગાંવ મેં કે રોણક છાજે. સાવણ આપણને કે પ્રકૃતિ શું પ્રેમ કરણો ભી શીખાવે, એક પેડ લગાવણો ઓર પાણી બચાવણો, અર આપણે પર્યાવરણ ગી રક્ષા કરણી, ઓ ભી દેખો સાવન ગો એ સાચો સંદેશ હોય. જ્યાં બરખા ગી બુંદા બહેણો ધરતીને જીવન દેવે, બીયા કે હૈ કે પ્રેમ અપનાયત ઓર જીકા મધુર બોલ હૈ બે પરિવાર મેં ખુશિયાં ભર દેવે. સાવણ હૈ વો આપણને બહેણો ખુશિયાં ગે સાગે સાગે રિશ્તા ગી ડોર મજબૂત કરણ ગો સંદેશ ભી દેવે. ઓર દેખો બહેણો, સાવણ ગો આપ ગો મહત્વ હૈ. સાવણ ગો મહિનો લાગતા હી દેખો ભગવાન શિવજી હૈ ઓર માતા પાર્વતી હૈ, મારી પૂજા અર્ચના ગે સાગે કી હૈ. સાવણ ખતમ હોય લોક કાંવડ ગી યાત્રા લે લે ગે ચાલે, કાંવડિયા કાંવડ લે ગે ચાલ જે હની, ઓર ભોળે બાબા ને રિજાવે. તો ભોળે બાબા કી જના વાત આઈ ગઈ હૈ, તો આવ સુણા આપાં ભોળે બાબા ગો ભજન.

રાયણ શું કાગત ભેજ્યો હોય આપણને ડૉક્ટર બનવારીલાલ જયપાલ, વિમલા જયપાલ, સોનુ જયપાલ, મમતા જયપાલ, મોક્ષ, દિશા, સુશાંત, વિક્રમ જયપાલ, ગાંધી ચોક, રોપડ, પંજાબ શું ભેજનવાળા હૈ હરદેવ મિકા, બલવિંદર બિર્ક, જયતેગ બિર્ક ઓર મિકા બિર્ક, આપણને વોટ્સઅપ ગ્રુપ શું જેકા સંદેશ મિલ્યા હૈ બાંગમાં નાગપુર મહારાષ્ટ્ર શું સંદેશ ભેજ્યો હોય આપણને કમલ સાની, શ્રીમતી પિંકી સાની, હાજી ડૉક્ટર અફઝલ મલિક, નિપ્પી સાની, શ્રીમતી સુનિતા સાની, નલેશ્વર નગર, નરવેલ, મહારાષ્ટ્ર શું પીએસ નહાવકર, નિર્મલા નહાવકર, વિશાલ નહાવકર, નાઈયાવાળી જિલ્લા હનુમાનગઢ શું વેદ મિડ્ડા, અલકા મિડ્ડા, દતરંગી ભાટાપારા, છત્તીસગઢ શું સંદેશ ભેજ્યો હોય આપણને હીરામણી વર્મા, પારસમણી વર્મા, પુષ્પેન્દ્રમણી વર્મા, નોખેલાલ વર્મા, જિલ્લા મુરાદાબાદ, ગામ દુલ્હાપુર, ઉત્તર પ્રદેશ શું મુકેશ કશ્યપ, શીતલ કશ્યપ, સોનુ, સુરેશ, રાજપાલ પંકજ, કાજલ સીમા, માનવી તન્વી, લક્ષ્ય સોની, મોહિની, રિતિક ઓર બલવીર સિંહ, વિડિંગખેડા પંજાબ શું મિન્ટુ ટોમસ, પિંકી લવલી, આરતી અરોડા, હનુમાનગઢ ટાઉન શું રજાક મોહમ્મદ, સમ્મી બેગમ, ઇમરાન ખાન, ઇરફાન ખાન, શહનાઝ, સુરતગઢ ચક 14 પીએસબીયું કુલદીપ સિંહ, રાજવિંદર કૌર, સંદીપ સિંહ, જસકરણ સિંહ, ડોગરગામ છત્તીસગઢ શું રાષ્ટ્રપાલ ગજભીએ, રાધિકા ગજભીએ, બેબી અનિષ્કા ઓર તન્મય ગજભીએ, ચક 15 પીએસ શું સરવજીત સિંહ જોશન, સરવજીત કૌર જોશન, ગુરમન સિંહ જોશન, આદર્શપાલ સિંહ જોશન, રોબિન સિંહ જોશન, ગાંવ ખોખરાવાળી ગંગાનગર શું વિનોદ બારાસા, વિશાલ બારાસા, વિકાસ બારાસા, રોશની બારાસા, શગુન બારાસા, ઈ તરીકે શું થે સંદેશ માને ભેજતા રહો ઓર સબશું પહેલો જીકો ગીત હૈ આંગી ફરમાઈશ પર જીકો ગજરે કી શરૂઆત કરશી સુણો સા.